0: ઇન્ફોસિસના સીઈઓ નારાયણ મૂર્તિ એમની પત્ની સુધા મૂર્તિનો એક રિસન્ટલી મેં આર્ટિકલ વાંચ્યો. આર્ટિકલમાં એમને બે જણના વચ્ચેની જે ગેપ છે એના વિશેમાં વાત કરી હતી. મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી, એટલા માટે તમારી સાથે શેર કરી રહ્યો છું. એમને વાત કરી હતી કે દરેક માણસ, દરેક વ્યક્તિ એ એક આઇલેન્ડ જેવી હોય છે, એક ટાપુ જેવી હોય છે. એના આસપાસ ઘણી બધી વાતો, ઘણી બધી વસ્તુઓ એ હોય છે. હવે બે આઇલેન્ડ એમને જ્યારે જોડવા હોય ત્યારે એક બ્રિજની જરૂર પડતી હોય, એટલા માટે બે વ્યક્તિને જ્યારે જોડવાની જરૂર પડતી હોય ત્યારે એક બ્રિજની જરૂર પડે. હવે દરેક વ્યક્તિના માટે બ્રિજ એ અલગ અલગ હોય. બ્રિજ એટલે શું? સુધામૂર્તિએ વાત કરી કે મારા માટે જે બ્રિજ છે એ છે મારું ટિફિન બોક્સ. હું ઘરેથી જ્યારે પણ નીકળતી હોઉં તો આઈ મેક શ્યોર કે મારી પાસે એક ટિફિન બોક્સ હોય જેમાં અવનવી વસ્તુઓ હોય. જ્યારે પણ મારે બ્રિજ બાંધવાની જરૂર પડે ત્યારે હું ટિફિન બોક્સ લઈને નીકળું ને આઈ મેક શ્યોર કે એમાં એ વ્યક્તિને આપવા માટે ઘણી બધી વસ્તુઓ હોય. હું ખાવાનું બહુ જ સરસ બનાવું છું, મારા ઘરમાં પણ બહુ જ સરસ જમણ બને છે, એટલા માટે મારી ઈચ્છા હોય કે આ નવી નવી વાનગીઓ હું લોકોને પણ ચખાડું. જ્યારે જ્યારે હું આવું કરતી હોઉં છું ત્યારે તાત્કાલિક બ્રિજ બની જાય છે અને હું અને પેલું બીજું ટાપુ, એટલે હું અને બીજી વ્યક્તિ, અમે નજીક આવી જતા હઈએ છીએ, અમે જોડાઈ જતા હઈએ છીએ. હવે પોતાને એક સવાલ પૂછો. કેટલી વખત એવું થતું હોય કે કોઈ ઓફિસમાં કોઈ કલીગ હોય, બોસ હોય, બિઝનેસમાં રિલેશન્સ હોય, કાં તો એમ જ કોઈનાથી પ્રેમ થઈ ગયો હોય, એ વ્યક્તિ પણ એક ટાપુ જેવી જ હોય છે. આપણે હંમેશા એ બ્રિજની શોધમાં રહીએ છીએ કે ક્યાં કે બ્રિજ મળી જાય. સુધામૂર્તિના માટે એ બ્રિજ બન્યો એમનું ટિફિન બોક્સ. તમારા માટે શું છે એ બ્રિજ કે જેનાથી તમે બીજા વ્યક્તિ સુધી પહોંચી શકો છો, એના મન સુધીનો રસ્તો રચી શકો છો? પોતાનું બ્રિજ આજના દિવસમાં શોધવાનું ભૂલતા નહીં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: હેલો,
2: ગુડ ઇવનિંગ મિસ્ટર શ્રીવાસ્તવ, મેં મોડર્ન સ્કૂલ સે બોલ રહા હું, આપકે બેટે કે સ્કૂલ સે. હાઉ આર યુ?
1: थैंक
2: यू. अतुल वैसे पढ़ाई लिखाई में यहाँ पे बहुत अच्छे परफॉर्म कर रहा है, उसके मार्क्स भी अच्छे आते हैं, लेकिन वो एक्स्ट्रा करिकुलर एक्टिविटीज में बिल्कुल आगे नहीं है.
1: आई नो, वो खेल में कुछ ऐसा है नहीं खास ज्यादा. हाँ,
2: नहीं, वही मैं आपको बताना चाह रहा था. अच्छा मिस्टर श्रीवास्तव, क्योंकि हम 26 जनवरी पे एक फंक्शन कर रहे हैं, हम चाहते हैं कि पेरेंट्स भी उसमें पार्टिसिपेट करें. पेरेंट्स पे डिपेंड करता है, जितना अच्छा परफॉर्म वो करेंगे उसके मार्क्स बच्चे को दिए जाएंगे. यू नो,
1: परफॉर्म मतलब क्या, परफॉर्म क्या करना होगा हमको?
2: कुछ भी ऐसा करिएगा जो कि बच्चों की चीज हो. आप प्लीज आके यहाँ पे पार्टिसिपेट करिए. आप आओ मिलो शिलो शालो करिए ना यहाँ पे आके स्टेज पे.
1: मतलब गेम है क्या ये?
2: आओ मिलो शिलो शालो,
1: मतलब पेरेंट्स को परफॉर्म करना होगा?
2: वो सिर्फ आप ही को परफॉर्म करना होगा, आप ही को ये पूरा बोलना होगा आओ मिलो शिलो शालो. एक्चुअली प्रॉब्लम भी है, हमारे पास चार ही थे उसमें से यही बचा है. आओ मिलो शिलो शालो अगर आप ले सकते हैं तो आप इसे प्लीज परफॉर्म कर लीजिए ताकि उसके मार्क्स अच्छे आए. राइट, देखिए शुरू ऐसे होता है, आप मेरे साथ साथ बोलेंगे तो ज्यादा अच्छा आपको प्रैक्टिस हो जाएगी. राइट, और इसमें बीच में ना क्लैप करना होता है इस तरह. आओ मिलो,
1: आओ मिलो,
2: चिलो शालो,
1: चिलो शालो,
2: कच्चा धागा,
1: कच्चा धागा,
2: रेस लगा लो,
1: रेस लगा लो,
2: दस पत्ते तोड़े,
1: दस पत्ते तोड़े,
2: एक पत्ता कच्चा,
1: एक पत्ता कच्चा.
2: इसको ना प्रैक्टिस करिएगा, आप तेज से बोलेंगे, दस पत्ते तोड़े,
1: तोड़े,
2: या मिस्टर श्रीवास्तव, दस पत्ते तोड़े, दस पत्ते तोड़े,
1: दस दस दस पत्ते तोड़े,
2: हिरण का बच्चा, हिरण का बच्चा, सब हिरण का बच्चा,
1: ओके ओके, सॉरी सॉरी, हिरण का बच्चा,
2: घोड़ा दौड़ा टुकड़ू दू,
1: घोड़ा दौड़ा टुकड़ू दू,
2: श्रीवास्तव बोले कुकड़ू को,
1: श्रीवास्तव बोले कुकड़ू को.
3: मिस्टर श्रीवास्तव, बहुत अच्छा लगता है जब बाप कोई बच्चा बनने की कोशिश करता है. मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ, आपकी वाइफ ने मुझे नंबर दिया था, आप रेडियो मिर्ची पे हैं और आपका मुर्गा बन गया है.
1: यार ये कोई सुनेगा
3: नहीं सर, ये सर ये सब सुन चुके हैं. अब प्यार से एक बार बोल दीजिए, इसको रिपीट कर लीजिएगा, बार बार बोलिएगा कुकड़ू को.
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट, इट्स हॉट.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लायन मॉर्गेज the king of mortgage industry.
8: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
6: For more information, call 732-339-3155. That is 732-339-3155.
9: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं। दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक। मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स। बेस्ट क्वालिटी, बेस्ट प्राइस। रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर। आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2।
6: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
10: तो आइए फैशन क्वीन। यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी।
6: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन।
10: विजिट टुडे 1358 ओक ट्री रोड, इज़लिन।
11: ఓక్ ట్రీ రోడ్ లో బెస్ట్ డైమండ్ జ్యువెలరీ కోసం సర్చ్ చేస్తున్నారా? కృష్ణా జ్యువెలర్స్ మీ ఎక్స్క్లూజివ్ డైమండ్ స్టోర్.
12: టాప్ క్వాలిటీ నేచురల్ సర్టిఫైడ్ డైమండ్స్, GIA సాలిటేర్స్ నెక్లెసెస్, రింగ్స్ మరియు స్టన్నింగ్ పెండెంట్స్. కృష్ణా జ్యువెలర్స్, ఓక్ ట్రీ రోడ్, ఈసలిన్.
13: छोटी बच्ची हो क्या? समझ नहीं आता मिर्ची सुनना है?
14: मिर्ची सुनना है, मिर्ची सुनना है.
15: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મારા પાસે તમારા માટે એક પ્રશ્ન છે. વાત નાનકડી છે, પ્રશ્ન ઊંડો છે, એટલે ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન જરા કેમ છે કે તમે કોણ છો, હુ આર યુ? એનો જવાબ હું તમને, તમને જવાબ મળી શકે એના માટેનો હું તમને જવાબ આપું. યુ આર નોટ વોટ યુ થિંક યુ આર. યુ આર નોટ વોટ પીપલ થિંક યુ આર. યુ આર એક્ઝેક્ટલી વોટ યુ થિંક પીપલ થિંક યુ આર. ના ખબર પડી? વાંધો નહીં, રિપીટ કરું. તમે એ નથી કે જે તમે વિચારો છો. તમે એ પણ નથી કે જે લોકો તમને તમારા વિષયમાં વિચારે છે. તમે એ છો કે જે તમને લાગે છે કે લોકો તમારા વિષય વિચારે છે. હોપફુલી આજના દિવસે વાત સમજાઈ હોય. આપણે આપણા જીવનના બધા ડિસિઝન્સ એ જ પ્રમાણે લેતા આવીએ છીએ કે મને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિના મગજમાં મારી આ પ્રકારની ઇમેજ છે, એટલા માટે મારે આ પ્રકારનું વર્તન કરવું પડશે. સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે મારા ઘરે તો મર્સિડીઝ છે, તો પછી મારે એ જ રીતે વર્તવું પડશે. સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે આરજે કૃતાર્થ તો દર વર્ષે યુરોપની ટ્રીપ કરતો હશે, એટલા માટે મારે એના પરસેપ્શનમાં ખરું ઉતરવું પડશે. જીવનના બધા ડિસિઝન્સ આપણે સબકોન્શિયસલી આવી જ રીતે લેતા આવીએ છીએ. વિચાર કરી જોજો આના વિષયમાં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: તાજા ખબર, દેશી ન્યૂઝ, વિદેશી ન્યૂઝ, પડોશી કી ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ લે લો.
2: શોર સ્ટ્રીટ વાલા હૈ પર ઓફર એલીટ વાલા હૈ, ક્યુંકિ સબસે બડી ખબર હૈ વિરાની જ્વેલર્સ સ્પેશિયલ ફ્રીડમ સેલ. પુરાના ગોલ્ડ લાઓ ઓર 100% એક્સચેન્જ વેલ્યુ લે જાઓ, નો લોસ ઓનલી પ્રોફિટ.
3: વિઝિટ viranijewelers.com, ગેટ ધ મેક્સિમમ આઉટ ઓફ મિર્ચી ફ્રીડમ ફેસ્ટિવલ ફ્રોમ 4 જુલાઈ ઇન્ડિપેન્ડન્સ ડે ટિલ ઓગસ્ટ 15th ઇન્ડિપેન્ડન્સ ડે. સિર્ફ ફ્રીડમ હી ફ્રીડમ,
4: ઓન્લી ઓન 92.7 FM, રેડિયો મિર્ચી, ન્યૂ જર્સી. ઇટ્સ હોટ.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
8: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
8: विजिट टुडे, 1358 Oak Tree Road, Islington.
9: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
10: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islington.
11: Gulabi saadi ani lali lal lal. Disate me bhari raja photo maza ka.
12: T-Series present Dhamaal 4.
13: Gulodi bina chatni kaise bani.
12: Starring Ajay Devgan, Arshad Varsi, Ritesh Deshmukh and Javed Jaffrey. Directed by Indra Kumar. Releasing on the 10th of July. A complete family entertainer.
14: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Islington, New Jersey. Conditions apply.
15: It's 12:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: તમે છેલ્લે ક્યારે ફેમિલીના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજના વેકઅપ વિચારમાં મારે કોઈ જ્ઞાન નથી આપવું, કોઈ સવાલો નથી પૂછવા, મારે તો ખાલી એક એક્સપિરિયન્સ શેર કરવો છે. બહુ લાંબા સમયના પછી હું ભરૂચ ગયો. ભરૂચમાં મારા પેરેન્ટ્સ રહે છે. પેરેન્ટ્સના સાથે એટલો બધો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો કે જીવનમાં મજા પડી ગઈ. એક વેક્યુમ જે જીવનમાં લાગતું હતું કે ખબર નહીં કોઈક વસ્તુની કમી છે, એ સમજાઈ મને કે શું કમી હતી, તો કે પરિવારના લોકોના સાથે સમય સ્પેન્ડ કરવો. રાત્રે ઇન્સ્ટાગ્રામે મને સાબાશી આપી, નોટિફિકેશન આવ્યું કે વાહ કૃતાર્થ, આખા વીકમાં સૌથી ઓછું ઇન્સ્ટાગ્રામ તે આજના દિવસે વાપર્યું. મમ્મીના સાથે મેં કુકિંગ કર્યું, પપ્પાના સાથે પત્તા રમ્યો, એમના સાથે આ ઇલેક્શનની ચર્ચાઓ કરી, ન્યૂઝ ચેનલ્સ જોઈ અને ઘણી બધી દુનિયાની અલકમલકની ગોસિપ કરી. પપ્પાના કઝિન્સ શું કરે છે, પપ્પાએ આગળ શું કરવું છે. મમ્મીને મેં પૂછ્યું કે ઘરમાં બધું કેવું ચાલે છે, શું ચાલે છે. ફોન ઉપર તો પૂછતા હીએ, પણ સામે બેસીને પૂછવાની જે મજા છે એ કંઈક જુદી જ હોય છે. છેલ્લે તમે ક્યારે પોતાની ફેમિલીના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? હું તો કરી આવ્યો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. હોપફુલી આજનો વેકઅપ વિચાર તમને ખરેખર જગાડી દે.
1: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: હું તમને બે દુકાનના ઓપ્શન્સ આપું. એક તમારા ઘરના નજીક છે, ત્યાં બધો જ સામાન મળે છે, જે માંગો એ મળે. પણ ત્યાંનો જે દુકાનદાર છે એ બહુ જ રૂઢ છે. એને કોઈ પણ સવાલ પૂછો, કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ વસ્તુ બદલાવવા માટે જાઓ તો એ ચીડાઈને જવાબ આપે કે ના બેન, આવું ના થાય, આવું તો કઈ હોતું હોય, હવે એક વખત વેચ્યું હોય વેચ્યું આવે. અને બીજી દુકાન તમારા ઘરથી દૂર છે, ત્યાં પણ બધી જ વસ્તુઓ મળે છે, પણ ત્યાંનો જે વ્યક્તિ છે, ત્યાંનો જે માલિક છે, સેલ્સ પર્સન છે, એની બોલી બહુ મીઠી છે. તમે જાઓ છો તો ચા પાણીનું પૂછે છે, તમને એવું કહે છે કે અરે આવો આવો, કેમ છો, થાકીને આવ્યા છો, શું લેશો. તમે જો 100 વસ્તુઓ ખોલવડાવ્યા પછી પણ ખરીદી ના કરો તો એ અકળાય નહીં, તમને એવો જ જવાબ આપે કે અરે અરે વાંધો નહીં, કદાચ મારી પાસે સ્ટોક ઓછો હશે, નેક્સ્ટ ટાઈમ આવશો ને તો 100% તમારા પસંદની વસ્તુઓ લઈને રાખીશ. બોલો, આ બેમાંથી કઈ જગ્યાએ તમે જવાનું પસંદ કરો? વાત સમજવા જેવી છે કે બંને દુકાન સરખો જ સામાન વેચે છે, સરખી ક્વોલિટીનો સામાન વેચે છે, તમને જે સામાન જોઈએ છે એ પણ બંને જગ્યાએ મળી જ જશે. એક ઘરથી નજીક છે અને બીજી ઘરથી દૂર છે. ફરક વ્યક્તિના વર્તનમાં છે, એના સ્વભાવમાં છે અને એની બોલીમાં છે. તમારી બોલી, તમારી ભાષા, તમારું વર્તન અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, આના વચ્ચે ખૂબ મોટું કોરિલેશન છે. સમજાવું કેવી રીતે? મોર્ડન ઉઝબેકિસ્તાનમાં એક સિટી છે જેનું નામ છે સમરકંદ. એન્શિયન્ટ સિલ્ક રૂટ જે હતો એના ઉપર ખૂબ વધારે મહત્વતા ધરાવે. ત્યાંના ટ્રેડર્સ, ત્યાંના લોકો બેઝિકલી બિઝનેસમેન, ટ્રેડર્સ છે એ લોકો, અને આજની તારીખમાં પણ ટ્રેડિંગ જ કરે છે. ત્યાંના લોકોનો એક ટ્રેડિશન છે, એક રિવાજ છે કે જ્યારે એમના ત્યાં બાળક જન્મ લે ને તો એની જીભ ઉપર એક મધનું ટપકું મૂકે અને હાથમાં એક ગુંદરનું ટપકું મૂકે. આ વસ્તુ પાછળનો લોજિક શું છે ખબર છે? કે જો તમારી જીભ ઉપર, તમારી જીવવા ઉપર મધ હશે, મીઠી હશે તમારી જીભ, તો સોનાના સિક્કા આવીને હાથમાં ચોંટશે. વાત બહુ જ ટચુકડી છે પણ સમજવા જેવી છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ મિર્ચી.
1: હેલો
2: હેલો હેલો
1: ભૈયા, આવાજ સાફ નહીં આ રહી, કમ આ રહી આવાજ?
2: ભાઈ સાહેબ, આપકી દુકાન સે કલ એક હથોડા ઓર એક ડ્રિલ મશીન લે ગયા થા, યાદ હે આપકો?
1: હાં જી,
2: આપકી દુકાન સે એક હથોડા ઓર એક ડ્રિલ મશીન લે કે ગયા થા મેં કલ.
1: અચ્છા અચ્છા,
2: તો યે યાર, યે ડ્રિલ મશીન કૈસે દીએ, યે બહોત આવાજ કર રહી હૈ, એક સેકન્ડ રુકો.
1: ભાઈ ડ્રિલ મશીન તો આવાજ તો કરેગી યાર,
2: એક સેકન્ડ યાર, આવાજ કરેગી. આપ યે કે બંધ કર, ઇસકો બંધ કર, બંધ કર, બંધ કર, રમેશ ઇસે બંધ કર દે યાર. આપ મરવાઓગે, ડ્રિલ મશીન આવાજ કરેગી, યહાં સારે જાગ જાયેંગે, તિજોરી ખુલને સે પહેલે.
1: આપકો
2: યહી બતા રહા હું, યે ડ્રિલ મશીન ચલા રહા હું ના મેં યહાં પે, યે યહાં પે જો મેં ડ્રિલ મશીન ચલા રહા હું ના, યે જિસ કોઠી મેં આયા હુઆ હું, અભી ઇનકી તિજોરી ખુલી ભી નહીં હૈ, મેં તો યે ડ્રિલ મશીન. યાર ઇસકો બંધ કર દે રમેશ, બંધ કર દે. ભાઈ સાહેબ, યે તિજોરી મેં ખોલ રહા હું, યે આવાજ બહોત કર રહી હૈ યાર.
1: क्या कह रहे हो, तिजोरी ड्रिल मशीन कर क्या रहे हो आप?
2: इनके घर की चोरी कर रहा हूँ, खोपड़े में बात नहीं आती क्या तेरे यार? मुझे फंसवाएगा तू?
1: तो ड्रिल मशीन हमारे लेके तो चोरी करने गया,
2: तो आवाज इतनी दी है तूने, ड्रिल मशीन के सारे जाग जाएंगे यार.
1: चोरी करने के लिए
2: तुमने पहले क्यों नहीं बताया?
1: यहाँ पे मशीन से है कौन, तू खुद चोरी कर रहा है, मुझे फंसवाएगा.
2: मेरी बात सुन,
1: तू मुझे मरवाएगा, तूने मुझे फोन कर दिया.
2: मेरी बात सुन.
1: हेलो
2: यार, कमाल है, आप तो मेरी रोजी फिर रात मार रहे हो.
3: सर सर सर सर, मेरी बात सुनिए. मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ. आपकी दुकान का नंबर मुझे किसी ने दिया था. आप रेडियो मिर्ची में हैं, सब आपको सुन रहे हैं. आपके साथ मजाक किया है, मुर्गा बना दिया आपका.
1: कहाँ से बोल रहे भैया?
3: रेडियो मिर्ची से सर, आपके साथ मजाक किया है मैंने. जरा हंस के मेरे साथ एक बार.
2: अब ठीक है.
4: Mirchi Murga, Naveed ke saath, only on Mirchi. It's hot.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Oh no!
8: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट, ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
7: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
9: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
10: तो आइए फैशन क्वीन। यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज।
9: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन।
10: विजिट टुडे 1358 ओक ट्री रोड, इसलिन,
11: इसलिन, न्यू जर्सी। Yes, you heard that right. That's the brand new Joy Alucard's destination in the USA. Be among the first to celebrate our grand opening with an unbeatable inaugural offer of flat 30% off on making charges. Shop before 19 July and receive assured gifts with every purchase. Visit us at 42 Marconi Avenue, Esalen, New Jersey, and discover exquisite collections crafted for every celebration. Inaugural offer valid until 26th July 2026. TNT apply. Joy Alucard's, world's favorite jeweler.
12: तेरा क्या होगा कालिया?
13: सरदार, मैंने आपका नमक खाया सरदार,
12: अब मिर्ची खा।
14: रेडियो मिर्ची, इट्स हॉट।

રિસન્ટલી મારી એક ફ્રેન્ડના સાથે મારું એક કોન્વર્ઝેશન થયું, એ હું તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું. મારી ફ્રેન્ડે મને પૂછ્યું, મને કે યાર કૃતાર્થ, હું તો કોઈ પણ જોબ જોઈન કરું ને એટલે કંટાળી જઉં છું યાર. મને એવું થાય કે રોજે રોજ એક જ કામ કરવાનું. તને કંટાળો નથી આવતો? રોજ સવારે 7 વાગે લોકોના સાથે વાતચીત કરવાની, ઓન ગ્રાઉન્ડ જવાનું, ઇન્ટરવ્યુઝ લેવાના, અથોરિટીઝના સાથે લમણા લેવાના, તને કંટાળો નથી આવતો? તો આમાં એવું છે કે કંટાળો તો આવે, કંટાળો બધાને જ આવે ને. જોબથી આપણે બધા જ ક્યારેક ને ક્યારેક હેરાન પરેશાન થઈ જ જઈએ, કારણ કે મોનોટોનસ લાઈફ બની જાય. પહેલો મુદ્દો એ સમજવા જેવો છે અને એક્સેપ્ટ કરવા જેવો છે કે તમારી જોબ એ જરૂરી નથી કે એન્ટરટેનિંગ હોય. મારી છે, પણ જરૂરી નથી કે બધાની જોબ્સ એન્ટરટેનિંગ હોય. બીજો મુદ્દો જે સમજવા જેવો છે એ છે કે તમે જોબ એન્ટરટેનમેન્ટ માટે કરતા પણ નથી. તમારી જોબ તમને પે કરી શકે ને તમે તમારું જીવન સારી રીતે વ્યતીત કરી શકો, જોબ એના માટે હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો, તમારું જોબ એ જીવન નથી. સૌથી મોટી ભૂલ આપણે એ જ કરતા હોઈએ છીએ કે આપણે પોતાના જોબને પોતાનું જીવન સમજીને એક્ટ કરતા હોઈએ છીએ. તમે જોજો, અમુક લોકોનો જો બોસ ખરાબ હોય ને તો બાપરે એટલો મોટો મુદ્દો બનાવે એનો કે જેની કોઈ હદ નથી. જોબના અવાજના પછી તમે પોતાના જીવનના સાથે શું કરો છો? જોબ બોરિંગ થઈ જાય એનો મતલબ એ નથી કે જીવન પણ બોરિંગ થઈ જાય. પોતાનું જીવન એ તો તમે હર્યું ભર્યું રાખી શકો ને. પોતાના શોખ એ તો જીવંત રાખી શકો ને. પોતાની હોબીઝ એ તો જીવંત રાખી શકો ને. ઘણા લોકોને નાટક જોવાના શોખ હોય, જોબના ટાઈમિંગ્સના પછી એ તો કરી શકો. ઘણા લોકોને રીડિંગનો શોખ હોય, એ તો કરી શકો. ક્રિકેટ રમવાનો શોખ હોય, ગાડી ચલાવવાનો શોખ હોય, ચા બનાવવાનો શોખ હોય, કુકિંગનો શોખ હોય, રેડિયો મિર્ચી સાંભળવાનો શોખ હોય, એ તો કરી શકો કે ના કરી શકો. આજનો વેકઅપ વિચાર, પોતાનું જીવન જો હર્યું ભર્યું હશે, પોતાના શોખ પોતાની હોબીઝ જો જીવંત રાખી હશે, તો પોતાની જોબ એને જીવન સમજવાની તમે ભૂલ નહીં કરો અને એનાથી તમે કંટાળી નહીં જાઓ. જોબના ટાઈમિંગ્સના પછી પોતાનું જીવન હર્યું ભર્યું રાખો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: તમે ભૂલ કરો છો કોઈ દિવસ જીવનમાં?
2: તો કે હા, આ કેવો પ્રશ્ન છે? ભૂલ તો થાય ને, ભૂલ તો કરીએ ને, પણ એમાંથી શીખો છો ખરા પછી? એ કેટલા ઓછા લોકો કરતા હોય છે. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું કે શું કામ ભૂલોથી શીખવું જોઈએ, નહીં તો કેવી મહા મુસીબતમાં તમે પડી જાઓ. જે ફેમસ ડાઈસ ગેમ હતી કે જેમાં પાંડવો પોતાનું બધું જ હારી ગયા હતા. યુધિષ્ઠિર ડાઈસ ગેમ રમવા માટે બેઠા હતા, સામે હતા કૌરવો અને શકુની મામા. ષડયંત્ર શકુની મામાનું હતું. સૌ પ્રથમ વખત જ્યારે ગેમ રમ્યા ત્યારે કેટલી બધી વસ્તુઓ હારી ગયા. સેલ્ફ રિસ્પેક્ટ તો હાર્યા જ, પણ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ હારી ગયા, રાજપાટ હારી ગયા, મહેલ હારી ગયા, પ્રજા હારી ગયા, એની સાથે પોતાની પત્ની પણ હારી ગયા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એના પછી શું થયું. હોટ ડિબેટના પછી રાજા ધૃતરાષ્ટ્રને રિયલાઇઝ થયું કે આ બરાબર નથી થઈ રહ્યું જે થઈ રહ્યું છે. જો આવું થતું રહેશે તો મારા કૌરવોનો વિનાશ પાક્કો છે. એના કરતાં એક કામ કરીએ, પાંડવોને ફૂલ રિસ્પેક્ટના સાથે બધી જ વસ્તુઓ પાછી આપી દઈએ અને એમને અહીંયાથી વિદાય આપી દઈએ. રાજા ધૃતરાષ્ટ્ર એવું કરે છે. પાંડવો પોતાના અંતરાજના સાથે પોતાના રાજ્ય પાછા ફરી રહ્યા હોય છે ને ત્યારે કૌરવોના તરફથી હજુ એક વધારે ગેમ રમવા માટેનું ઇન્વિટેશન પાંડવોને મોકલવામાં આવે છે. જ્યારે ઇન્વિટેશન પહોંચે છે યુધિષ્ઠિર સુધી તો યુધિષ્ઠિર વિચાર્યા વગર હા પાડી દે છે. એવું વિચારતો નથી કે હમણાં તો આટલી મોટી જ્યારે ઇન્વિટેશન પહોંચે છે યુધિષ્ઠિર સુધી તો યુધિષ્ઠિર વિચાર્યા વગર હા પાડી દે છે એવું વિચારતો નથી કે હમણાં તો આટલી મોટી

सहित शकुनी मामा युधिष्ठिर पांडवोंने हरावी दे छे अने त्यारे एमने 13 वर्षना वनवासनी सजा फटकारवामां आवे छे। हवे 2 मिनिट माटे विचारो कि युधिष्ठिरे पोतानी पहेली मिस्टेक थी कंईक शीख्युं होत અને આવી ફરી એને એજ મિસ્ટેક રિપીટ ના કરી હોત તો 13 વર્ષનું જે વનવાસ છે એ ભોગવવું ના પડ્યું હોત। આપણે પણ જીવનમાં કેટલી બધી વખત એવું જ કરતા આવીએ છીએ। આજે જે મિસ્ટેક કરી એ જ મિસ્ટેક કાલે ફરીથી આપણે રિપીટ કરતા આવીએ છીએ। મિસ્ટેક કરો પણ નવી નવી કરો ને, રોજે રોજ એક જ ભૂલ। હોપફુલી આજે વાત છે, આજે વાર્તા છે, તમને યાદ રહે અને તમે એને આચરણમાં ઉતારો। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ।

0: 31 पे आएगी।
1: गुड मॉर्निंग, सांभळी रह्या छो मिर्ची, हूँ छो कृतार्थ। જીવનમાં કન્ફ્યુઝન છે ને બહુ જ વધારે થતું હોય, કે મને તો ખબર જ નથી પડતી કે મને શું ગમે છે અને શું નથી ગમતું, આવા વિચારો આવે છે ને। તો ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું, એક ચર્ચા કરીએ। તમને પિઝા ભાવે? તો કે હા, કદાચ ભાવે। કોઈકને ખીચડી ભાવે, કોઈકને રીંગણનું શાક ભાવે, પણ કેમ ભાવે? તો કે તમે 1000 વસ્તુઓ ટ્રાય કરી ત્યારે તમને ખબર પડી હશે કે મને આ 999 વસ્તુઓમાં ઓછો રસ છે, અને આ એક વસ્તુ મને બહુ જ મજાની ભાવે છે, મને બહુ જ ગમે છે આ વસ્તુ। જ્યારે જ્યારે હું એ ખાઉં ત્યારે ત્યારે મારું મન પ્રફુલ્લિત થઈ જાય। તમે જ્યારે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરતા હો ત્યારે તમને એક્ઝેક્ટલી સમજણ આવતી હોય છે કે તમને શું ગમે છે અને શું નથી ગમતું। જીવનના બાકી બધા આસ્પેક્ટ્સમાં પણ એવું જ હોય છે। તમારું પેશન શું છે, તમને કઈ નોકરી ગમે છે, કઈ છોકરી ગમે છે, કયો છોકરો ગમે છે, તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે બહુ બધી વસ્તુઓ ટ્રાય કરી ચૂક્યા હો ને તમને ખબર પડે કે આ વસ્તુઓ મને નથી ગમતી અને આ ગમે છે। પોતાની જાતને એક્સપ્લોર કરવાનો મોકો આપો, એક્સપેરિમેન્ટ કરવાનો મોકો આપો, તમારી ચોઇસીસ એમાંથી જ નિખરશે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ। ગુડ મોર્નિંગ।

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જેટલી અગત્યતા શબ્દોની હોય છે એટલી જ અગત્યતા ન બોલાયેલા શબ્દોની પણ હોય છે. ન બોલાયેલા શબ્દો એટલે શું? તો કે મૌન. તમને યાદ પણ આવે છે કે તમે છેલ્લે મૌન ધારણ કરીને ખાલી સાંભળ્યું ક્યારે હતું અને કોણું સાંભળ્યું હતું? ભાગ્યે જ અમુક લોકોને યાદ આવશે, અને જો યાદ આવે છે તો તમે બહુ જ લકી વ્યક્તિ છો. એકચ્યુઅલી જ્યારે તમે મૌન રહો છો ત્યારે તમારું હૃદય સાંભળે છે, અને જ્યારે હૃદય સાંભળે ત્યારે આત્મા તૃપ્ત થાય. હું તમને અમુક એક્ઝામ્પલ્સ આપું. તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, કાં તો પછી અનુભવ કર્યા હશે, કે જ્યારે તમે ગંગા નદીના કિનારા ઉપર જાઓ ત્યારે યાર કશું જ બોલવાની ઈચ્છા ના થાય, ચૂપ થઈને બેસવાની ઈચ્છા થાય. ઘણા લોકોને હરિદ્વારમાં એ પ્રકારના અનુભવ થયા હશે, ઘણા લોકોને ઋષિકેશમાં થયા હશે, ઘણા લોકોને ગીરના જંગલમાં થયા હશે, ઘણા લોકોને પ્રવાસમાં થયા હશે, અને ઘણા લોકોને ગાડી ચલાવતી વખતે થયા હશે કે જ્યારે તમને મૌન રહેવાની ઈચ્છા થાય. એ જે શાંતિ છે તમને એટલા માટે લાગે કારણ કે તમારું હૃદય એ વખતે સાંભળતું હોય છે. એ શું સાંભળતું હોય છે? તો કે કુદરતનો અવાજ. આજના દિવસે તમે કુદરતનો અવાજ સાંભળી શકો અને મૌન રહી શકો એવી શક્તિ તમને મળે એવી આશા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.